இமாஷா தரங்கக்கரா வச்சன ஹதரா யாட கியாக என்ன பொலுவாங்க இல்ல திபுனி தசுனி மாலபே இந்தாங்க வில்ல திபுனா யாட வச்சன நவையா கியாக என்ன ஹம்பவுனே ஏ அணுவ தாமத் அகுரென் அகுர தரங்க வட ஏ அபியோகய வச்சன தாயாய் அபிட மகானுவர இந்தான் தரங்க கரான்ன ஏவில்ல திலினி தீபு அபியோகய தமாய் தாமத் மே விதியட்ட தீன் බලන්න ඉතින් මේ තරම් ලේසි තරංග වටයක් අකුරෙන් අකුර තරංග වටේ ක්‍රියාත්මක වුණේම නැද්ද කොහෙද? අද මං chance එක දෙනවා කෝල් කරන කට්ටියටත්. එකහන්ද මේ පැත්තට කතා කරන්න 01125533 ට WhatsApp message එකක් දාන්න 01115995595ට. අද Facebook fan page එක පැත්තට යන ඇයට ලස්සන වීඩියෝ එකක් තමා දාලා තියෙන්නේ. සින්දුවක් දාලා තියෙන්නේ. දන්නවද ඉතින් මාසෙ මුලදී මං වීඩියෝ එකක් දාන්නේ කියලා. යන්නේ පැත්තට ගිහිල්ලා වීඩියෝ එක ෂෙයා කරන්න කමෙන්ට් කරන්න දවල් එක වෙනකන් දේදුන මාවතේ ඉන්න මම ජනි.